0: દેવ્યા તમારા ના સાંભળી
1: કુરબાન
0: અવાજ નસતા
1: પઠાંગ બાંધી
0: હોસરા લે.
1: અચ્છા જી ઓસરા લેલો. અચ્છા જી અચ્છા જી બસ માથે પતને લગી કરે માસર લિંક ચિમાવર તો ગતલ ચિવેલ અવાજ દસ નો માસર દો લિંક કરે નો દગી વજી માતા પતને લગી દલ
0: બસ દો મિનિટ કરતો ઠીક છો.
1: چلو جی چلو ز شکر دے شکر دے بس دغه شان مونږ ته وای خا دل اکثر مونږ سره لنک ډیر وی دو دې کا سانه د سی غیسته وی بیا مونږ له خاص پته نه لګی چری وخت اوس आवाज کټ دے ک کټ نه دے مونږ ویزا اچا چلنګ غیسته پروگرام اور بس غب بند کړي
0: ول نه ول نه مونږ برته وای کنه آواز کټ
1: کنه. ډیر زیاته مننه نه ډیر زیاته شکریا عبد الهادی صاحب ساسره مینی
0: او سلام جناب درکم
1: بالکل. یہ راکا
0: اغا صابون دے
1: صابون دے سوچ پی دکڑے دے گورے سوچ پری پکڑے وے
0: آو آو سوچ نہیں کڑا
1: دے مانا لگ چان سوچ پی نورو گزا
0: لگ جا اوپم نورا
1: آو لگ سوچ پی نورو گا چی دا ٹھیک دے کر ٹھیک نہ دے
0: بس بے بگر تکا لو کم دے
1: صحیح دے زا
0: اوکی زیادہ مانا
1: دیر زیادہ مانا نا دیر زیادہ شکریہ ساسو.

મડકડે. મુશ્કેલ તમે મમડા વધારે છે સાહેબ મમડાવા. તાખવા સે દ કિસ્મત મે લસ પેરાદા. જડા જડા બજા નવો મડકડે. તાખવા સે